0: કિસાન વાણી
1: જય જવાન જય કિસાન.
2: કિસાન વાણી કાર્યક્રમ સુનો યા સૌ કિસાન ભાઈ બહેન મન કે કૃષ્ણ જીવન પૌરાણિક સંગે
1: સંધ્યા બટલે જોહાર.
2: ઈ કાર્યક્રમ કા પ્રાયોજક હૈ કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
3: હરે જય.